0: જય દેવાધી દેવ શ્રી દેવ પુરી જી મહાદેવા કી જય આરાધ્ય ભગવાન શ્રી દીપ નારાયણ મહાપ્રભુ જી કી જય શ્રી ધર્મ સમ્રાટ સ્વામી માધવ નંદજી સત ગુરુદેવા કી જય શ્રી વિશ્વ ગુરુ પરમહંસ સ્વામી મહેશ્વર નંદજી ગુરુદેવા કી જય
1: હરિ ઓમ થેન્ક યુ હેવ અ નાઇસ ઇવનિંગ

છોડો રાધાજી થારો તે સડલો રંગી દૂડો નહીં ભાવે થારો તે સડલો રંગી દૂડો.